0: તેના રોકથામલાય 500 ગ્રામ ગુલેમત્તાદ ગંધક સલ્ફેક્સ ઇલોકે વેટસલ્પ કિન 200 લીટર એરતે પ્રતિ એકરતાદ હિસાબથી ઇતખનાદ. ઓર દૂસરા આતા ડાઉની મિલ્ડ્યુ આકીના પોરો મદાનાદ તેના રંગ વેંડે પીલા મદાનાદ ઈદ આકી તગા મોદલ પંડરી ઇલોકે બૈંગની રંગતાદ પાવડર આલે ઉડાનાદ. તેના રોકતામલાય ઇન્ડોર સલ્પાન M45 ઇલોકે બ્લાઇટ ટાક્સ 50 રેન્ડ ગ્રામ દવાઈ કિન પ્રતિ લીટર એરતગા ઇતકનાદ. ઓર તીસરા આયનાદ એન્થ્રકુનોજ સ્કેલ આકી ઇલોકે તનતગા દવા મંદાનાદ તેના ગુડુમ આયનાદ ઓર પ્રાથમિક લક્ષણ આતા તેના રોકતામલાય રેન્ડ 100 ગ્રામ ઇન્ડોન સલ્પાન ઓર 45 દવાઈ કિન 100 લીટર એરતે ગોલા કિસમંજ પ્રતિ એકરતાદ હિસાબતે ઇતકાનાદ. ઇદિન મોમો ઇલેકિતકે નેલા આતા ઓર માકિન નેકાય દામ વેંડે દોરકી થા.
1: અભી આપ સુન રહે થે કૃષિ સામી કી બીડા ખડા ચુગોટ. ये आकाशवाणी का जगदलपुर केंद्र है. सुबह के 6:40 हुए हैं. प्रस्तुत है बस्तर के देवी देवताओं के वाद्य धुन का कार्यक्रम हुलहुली. इसमें सुनिए कासनपाड़. वादक कलाकार हैं गणपति कड़ियारी और साथी.